0: પાનના કક્ષાના કસંગો નિયમિત રૂપમાં આયોજન કરશે. ફેરવી સુધારી સ્વસ્થતાય સુરક્ષિત પરિવાર
1: રેડિયો ગુલબાદા એફએમ દ્વારા સંગીત મજાની સંદેશ. મોહનીકો જમાનામાં ઘર જસ્તી ખાના માત્ર આદરણીય દર્શક દિવાળી નમસ્કાર. આગત વર્તો થોડી પૈસા રાખો વ્યક્તિ પરીક્ષા પર્વ નીકળી ગયો છે ને यी समस्यालाई मध्यनजर गर्दै हामीले मातृभूमिमा पेटभरि सफा स्वस्थ र स्वादिलो खाना खुवाउने अभियान सुरु गरेका छौँ.
2: हाम्रा विशेष
1: एकदमै सफा र पारिवारिक वातावरण

0: સીમાની દૂધ મૂકેલા વરરાતી જાગે લાગે અને ખેડ કે લાગે દૂધ કો મૂલ્ય પાડે પાડે હેરાન હોઈ શકે
1: તમારે દૂધ કેટલી લાગેલું